કુણ પહોંચો કે બે આપણી આખરી મંઝિલા તઈ, કુણ પહોંચો કે બે આપણી આખરી મંઝિલા તઈ, હર કોસીલે થોડો જો સ્વર્ગ બાકીયા, જો તાલે લાગા કે તું ઉડનીએ કાબિલ નહીં, જો તાલે લાગા કે તું ઉડનીએ કાબિલ નહીં, સોચતા જો આ કે તેરે પંખા દે એબે બી ઉડાન બાકીયા, સ્વચ્છતા જો આખી તેરે પંખા દે એબે બી ઉડાન બાકીયા. તા મહાસ્વી કાર્યક્રમ શૂન્યાડલે ઝુમકીઓ પ્યાર ભર નમસ્કાર. જ્યાં શ્રોતાઓ આજકી એ ખૂબસૂરત બાળ બેડીએ ખૂબસૂરત વક્તા બારે દે જોઈ બોલી શકી કે આજ રોજ કે સહી બઢિયા લોગીતે બરસાતુણે તઈ ખુશી કરી મારી ગલબાતુણે. તા દેખા જી જિંદગી દી હમે રોજ઼ કઈ ફેસલે લઈ, કુછ સ્માર્ટ હૈ કુછ બડ હૈ, પર કઈ બેરે હમે દૂજે દબાવા દે યા ડોરા કા ગલત ફેસલે લઈ તેવે પછતાવી

જોશુણા થારે લોગી સુરેશ શર્મે આવાજ હતી. તા શ્રોતાઓ એવ ખુદ ખબરસાર જાઓએ. સાંસદ સુરેશ કશ્યપે આજ કાલામ પાઉન્ટા સાહેબ રાષ્ટ્રીય ઉચ્ચ માર્ગ ગાય માર્કંડા નદી ગાય બોણેને 180 મીટર લાંબે ખજૂરના પુલ ઉદઘાટન કર્યો. એતા ગાય 2 કરોડ રૂપિયા લાગત આયા. કેન્દ્રીય સડક પરિવહન તો રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી આજ વ્યસ્ત હોણીએ કારણ એવું પુલો લોકાર્પણ નહીં કરી શકે. એવું મોકે દે સુરેશ કશ્યપે બોલો કે જો પુલ બણને કા હિમાચલ તો ઉત્તરાખંડે લોગાલય વિશેષ લાભ મેળણો. તિને બતાવો કે કેન્દ્રીય સરકાર સડકે નિર્માણાલય રાશિ લાગીની દેંદી તો એવું વક્તા દે પ્રદેશ દે 22,190 કરોડ રૂપિયા

સભ્ય સુનાજો બલબન ઠાકુરી નમસ્કાર, રામ રામ. તમારા વક્તા સંજય રે છે મહિને છ મિનિટ ઓર જસ મેં વહાં સારે બિલાસપુરી કાર્યક્રમ રહું હા કાર્યક્રમ ચી અસી હા જા ગલબાત લગાણી કે હા જો જે અસી સડકાં પર ગડિયાં મોટરાં ચલંદે વક્ત જે અસી જે યાતાયાત નિયમ તિના જે અસી પાલન કરના ચાહિંદા ઓર સોગી સોગી હાં તો હા જો રેડિયો માધ્યમ તે સૈર કરવાની બિલાસપુર રે જરા લક્ષ્મી નારાયણ મંદિર આ તીસરા ઇતિહાસ તીસરા જરા વર્તમાન આ ઇસરે વિશે ચાહું તો દસના જીડી ખાસ ખાસ ખબરે છે ભી લગાએ કને લોકગીત ભી લગાઈ હૈ પર કાર્યક્રમ શરૂઆત એક છોટી ગલ કરની કે દેખા મોસમ ગરમીરા ઓર એ જે મોસમ હોય ઇસ ધૂપે જે અસી બડે ભરી તેજ ધૂપે પખી રહે હૈ ઓર ઇના વખતાં જેડા પીણેરા પાણી આ ખાસ તૌર પે તીસરી જે અસી પૂરે પ્રદેશા ચ જે અસી કમી હોઈ આઈ એ જે હા જલ સ્ત્રોત ઇદના ચ જે અસી પાણી ઘટિયા તાં ઇસ મોસમ